શાસ્ત્ર વેદ ના માને કોઈ આપો આપે પૂજા હોય કાજી હોય કે બહેને આય ફેરે તસ્બી કરે ખુદાય વડી લે કે હક ગવાય જે કો પૂછે તા પાડ સુનાય તર્ક મંતર કન હૃદય સમાહે લોક મુહાવે ચાળી ખાહે ચોકા દે કે સુચા હોય એસા હિન્દુ ખો કોય જોગી કન જોગી ગ્રહી જટાવે પૂત આગે પાછે રોવે પૂત જોગ ના માયા જુગત ગવાઈ કેત કારણ સિર છાઈ પાઈ નાનક કલકા એહો પરવાણ આપે આખણ આપે જાણ મહલા પહેલા હિન્દુ કે કર હિન્દુ આવે સૂત જનેઉ પડ